0: લસુ બજો નતર ઢૂલ લસુ બજો પુરે પ્રોગ્રામ મોજ મસ્તી જ્વંત ટંગ અમન અમન
1: સ્ટે ટ્યુન વી હેવ અ લોટ મોર મ્યુઝિક
2: લા ખૈર ફિલ હયા
3: દિમા ولی خپې رورا
4: شهاب رورا ګرمۍ را روانه ده او ګرمۍ ته مې ډېر وار خطا دي
3: دیما ولی دې وار خطا دي
4: زمونږ زګي ګرمۍ مډې رہی بجلی مسله ني او پما دانی راخي جي اغه ډېر پریشان يم
3: رورا خپکی گا ما اشما اک نټراب او اشما اک نصابون استعمال کا ان شاء الله دانی مم دي ختم شي او خارق پم دي ختم شي او دا دواړه برتا په 300 روپے ملایويږي
4: واه اشما اک نټراب او اشما اک نصاب زنده‌باد